0: لَعَلَّكُمْ تَتَفَكَّرُونَ
1: ખદુરુ રુકાય મેબિસ કદુરુ હુરી બગીચાયં એમીહક લિવી એ બગીચાગ દશું ખોરતં હિંગ હિંગા હુરે એતનું એનાયં હુરીહા બાવતિગ્ગે મેવા લિબી દિં એનાયં નિખમેતિ લદરિં તકિવ્વા હાલુગા મસક્કતે નુકુરવે વર એનાયં મુસ્કુળકં ઐસ્ફા વનિકું દિં અલિફાં હુરી વાગે ગદ કોળિગંડે એ બગીચાય જહિ અંદાગિંદા બગીચાયં ઉતુમ ત્યબા મીહું કુર એકક વેસ હિં એદેન હૈયે એફદૈન ત્યબા મીહુન અલ્લાહ આયત બયાં કુદવની ત્યબા મીહું ફિકુર કુળ મટકે.